0: ત્યાં સે ભર્યું છે, પણ અસંભવ કોઈ ના. પણ ઓર કભી આપને એ બાત કે તાઈ મહેસૂસ ભી કર્યું હોગો કે ઘર પરિવાર બચ્ચા બચ્ચી કી જિમ્મેદારીયાં નિભાતા નિભાતા આપણ જો આપણા જો સપનાઓ છે ઉનકે તાઈ ચૂપચાપ એક કોણા મેં રખદા છા, ઓર મન સે યહી આવાજ આવશે કબ તો ઘર ગૃહસ્થીમાં ઉલજ ગયા છા, આર અબ ઉમર ભી હોગી છે, માર લેકે કરવા કારણે કાંઈ ભી ના બચ્યું, મતલબ એ તરહ કી કઈ સોચ આપણા મનમાં આવશે. તો બસ યહી સે જન્મ લેવે છે નિરાશા. જો કે હંમેશા મહિલા સે યહી બાત કહે છે કે હું કતા કાંઈ ભી ના આવે, એકલી કંઈ કર પાઓગી, હાલાત ભી એશા હો ગયા અબ તો. ઓર માકે જો બેણ્યા છે એ તરહ કી સોચ કે તાએ માન ભી લેવે છે. હવે આપણા આપે એ માન લેવો છે કે ઓ દનભર આખો દનભર તો કામ કરા ઘર પરિવાર મોળજા રહેવા છા, તો ખુદ કે તાએ થકી હોઈ બહાર જાઉંગા તો કશા કામ કરાંગા, તો ડરી હોઈ એ તરહ સે માન કે ખુદ કે તાએ કમજોર બના લેવે છે, અર ખુદ પે જો ભરોસો હોય છે એવું કમ કર લેવે છે. અગર બેણે ઓર યથી ગાંવ કી અનિતા જી કો આપણને ઉદાહરણ લ્યો છો આજ, અસી બાત સોચ કે હાથ પે હાથ રખ કે બેઠ જાતી તો કાંઈ વાર રોજગાર શરૂ કર પાતી, આપણા બચ્ચા બચ્ચી કો ભવિષ્ય સવાર પાતી ન હોતો ન છો. પણ ઉને આપણી સોચ કે તાઈ આગે બઢાયો, અનિતાને છોટા સ્તર પર કામ શરૂ કર્યું, થોડો હુનર થોડી મહેનત આર ખૂબ સારો વિશ્વાસ ખુદ પે. જી હા, અનિતાને આપણા પરિવાર કે લેકે બલકી ગાંવ કી બહેણા કે તાઈ ભી પ્રેરિત કર્યું, કુછ અશો હી કર ગુજરબા કો જો જજ્બો હોય છે બેણા ઓર આપણ સભી મેં ભી હોણી જાય છે. આત્મનિર્ભરતા કોઈ બડા સંસાધન સે ન બલકી બડી સોચ સે આવે છે, અર જબ સોચ બડી હો જાવ છે તો વ્યક્તિ આશાવાન હોકે સમસ્યા મેં ભી અવસર કી હી તલાશ કરે છે. તો ક્યો ના બેણે ઓર કુછ અશો હી આપણ ભી કરા, ઓર પરિવાર કા જો આપણા ઓર સદસ્ય છે ઉનકે તાઈ ભી આપણ યહી પ્રેરણા દેવા. ઈશ્વરને સભી કે તાઈ વિશેષ બનાયો છે, બસ જરૂરત છે ઉકે તાઈ આપણ પહેચાણા. આર નિરાશા સે કહેવા કે સબ કુછ સંભવ છે, અર આશા કો હાથ થામ કે આગે બઢા. ઈ વિશ્વાસ કે સાથ નિરાશા સે આશા કી ઓર, આશા સે આત્મનિર્ભરતા કી ઓર આપકી યાત્રા જીવન મેં પ્રગતિ કરે, યો હી સંદેશ આજ કા કાર્યક્રમ મેં હું દેવો ચાહુંગું બેણે. ઓર ચાલતા ચાલતા એક ઓર સંદેશ કે જીવન મેં કતરી હી પરેશાની સમસ્યા ક્યો ની આ જાવે, હિંમત ની હારની છે, નિરાશાવાદી આપણ કે તાએ ન બનનો છે, નિરાશા કી બાતા આપણ ની સોચા, આપણ ખુદ મેં યો વિશ્વાસ જગાવા કે કાંઈ ભી કામ આપણે અસો નીચે જો આપણે નહીં કર શકા છા, યા ફિર યા વાત સો શકા આપણ કે કુછ અશો તો આપણે હાથ મેં હોગો, યા કુછ હુનર આપણે અંદર અસો હોગો જી કે દમ પે આપણ કુછ કર શકા છા, ભલે હું એક છોટો સો કામ આપણ. ક્યોંકિ દેખો જો બજારા મેં સબ્જી વિક્રેતા છે, માકી બેણ્યા બજારા મેં દેખો કઈ દુકાન આપે કપડા કોસ્મેટિક કઈ તરહ કા જો છે વ્યવસાય કરી છે, અગર વે ભી આપણે આપકે તાઈ કમજોર સમજ લેવે તો આગે નહીં બઢ પાઓગી. તો ઉનસે આપણ ભી સીખ લેવા ઓર પ્રેરિત હોકે કોઈ નયું કામ શરૂ કરા, તાકી મહેંગાઈ કઈ દોર મેં આપણ અપને જો ઘર ગૃહસ્થી કી જો ગાડી છે ઓકે તાઈ અચ્છે સે ચલા સકા, ઓર અપનો ઓર અપના પરિવાર કો ઓર દેશ કો વિકાસ મેં સહાયક બન સકા. તો બેણ્યા ઓર બાતા આપણ ઓર ભી કરાંગા એ વિરામ કે પાછે.
1: पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली ओजी कौन है. बॉस रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी. वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग. ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते. आकाशवाणी 90 इयर्स से इंडिया की ओरिजिनल आवाज.
0: બેણે ઓર અબ બાત આવે છે આજ કી યોજના પે. જી હા, જી કો આપકે તાઈ બેસબરી સે ઇંતજાર ભી.

0: રહે છે આપણે, કે આપણા સારભર કે જો કામ છે ઉ અબાણી આપણી સમાણી પડે છે,
1: બિલકુલ સમાણી પડે છે.
0: ઓર ફેર આપ જાણો છો કે દેખો કહે છે ને કે અષાઢ કી ટર્મ પર અગર આપણે કઈ ને કઈ થોડા સા કે દાયા બાયા હો ગયા યા ફેર અટ્યુંટી આપણા જો કામ માં ચૂક હોગી તો ફેર કહે છે કે સાલભર ફેર આપણી જે પસ્તાવા કરવા
1: કરી
0: કામ ન હો. ઓર આપણા આજ કો જો કાર્યક્રમ છે સજીવ ફોન ઇન કાર્યક્રમ
1: હે, બિલકુલ. ઓર દેખો બાલમુકુંદજી, સજીવ ફોન ઇન કાર્યક્રમ માં આપણા સાથ એક વિશેષજ્ઞ રહે છે, કૃષક, સફળ કૃષક રહેવા છે. ઓર આપણે માસું જાણા છા કે ભાઈ જે આપણી ખેતીબાડી છે યા જો ભી આપણે ચર્ચા કો વિષય છે, જેસા કે આપણી આજ ચર્ચા કો વિષય છે ખરીફ પૂર્વ તૈયારી.
0: હા બિલકુલ, જો આપણે કરસાણભાઈ ભણ છે જો એ શું જુડવું છે રે છે આપણે ફોન ઇન છો તો આપણે જો સ્ટુડિયો કા ફોન નંબર છે 0743223953 અહીં પર ફોન કરકે ઓર આજ કો જો આપણે વિશે છે ખરીફ કે પૂર્વ જો તૈયારીયા જો કાંઈ કાંઈ કરે ઓર જો આપણી ખરીફ કી જો ફસલ લગાવાળા છે આપણે કુછ સાથી જો અબ તૈયારીયા કરી રહ્યા છે તો તૈયારીયામાં આપણી કાંઈ કાંઈ યા રખણ તો ઇંક તાઈ લેકર ઓર આજ આપણે સાથ છે શ્રી કેશુરામજી પાટીદાર ગાંવ જૂના ખેડા કા ઓર એક એ સફળ કૃષક છે યાન કી પ્રકાર સો આપણી સફળતા હાસિલ કી ઓર કી પ્રકાર સો જને જે એ આપણે યાન આજ જો ખેતીબાડી છે એમાં ચાર ચાંદ લગાયા તો કાર્યક્રમમાં શ્રી કેશુરામજી પાટીદાર સાહેબ આપકો ઘણું ઘણું સ્વાગત છે સાહેબ. રામ રામ સાહેબ.
2: રામ રામ સાહેબ.
0: ઓર પહેલી જો આપણે આજ કો જો વિષય છે તો ઇંક તાઈ લેક ઓર જેસે કી બાત કરાય કે ખરીફ કી જો આપણે ફસલ છે
2: વો
0: લગાવાળા છે તો ઇંક પૂર્વમાં આપણી તૈયારીયા કે તાઈ લેક ઓર કાઈ કાઈ કામ કરની પડે છે અભીમાં.
2: સબસે પહેલી તો આપણે જો રબી કી જો ફસલ રહેવે ઉનકે બાદ આપણે પાસ દો તીન મહિના કો ટાઈમ પર્યાપ્ત મિલે.
0: જી જી હા.
2: તો ઉની જો ખેત હે આપણો ખેત કે તાઈ તીન ચાર બાર બહોત અચ્છી તરહ સે કોઈ પુલાવ નિકાલ કે કલ્ટિવેટર નિકાલ કે હકાઈ જુતાઈ અચ્છી તરહ સે કર દેની.
0: હા હા બિલકુલ, યે વાત તો આપને સહી બતાઈ કે કોઈ કે કહેતે ને કે ગરમી કી જો ગરી જુતાઈ છે.
2: હા.
0: ઓર આપને પણ બતાઈ કે ગરમી કી જો ગરી જુતાઈ છે તો ઇંકા અબ ફાયદા કે તાઈ લેકે ઓર કાઈ કાઈ ફાયદા છે સાબ ઇમાં
2: ભાઈ. અનસે ગરી જુતાઈ સે ફાયદા તો એક યો હે કે એક તો જો મિટ્ટી હે વો ભુરભુરી હો જાવે. હા ને દૂસરો જો જો અનેક પ્રકાર કે જો ખરપતવાર રહે વો નષ્ટ હો જાવે ઓર બહુ સારા કીટ જો ફસલ નુકસાન પહોંચાવે. તો કીટ મિટ્ટી કે અંદર રહેવે યા ઉનકા અંડા રહેવે તો વો ભી નષ્ટ હો જાવે.
0: બિલકુલ, યે વાત તો છે. ઓર ગરબી કી જો ગરી જુતાઈ કરાંજે કહીએ આપણે કરસાણ સાથે દેખવામાં આવે છે કે જબ ગરમી કી ટર્મ પર તો જુતાઈ ન કરે ઓર અબાણ યો અષાઢ કો ટર્મ આવગો જુઈ ફાણી બરસવા લાગો તો હાથી હાથ ફેર ઉગી જુતાઈ કરે છે તો હું સે દેખો આપણે ફસલમાં કંઈ ને કંઈ ફાયદો તો કમ હોતો હું
2: કમ ફાયદો કમ હોય ને હું ભાઈ. એક તો જો ખરપતવાર બરાબર નષ્ટ નહીં હોગી ઓર મિટ્ટી કો જો ભુરભુરી હોની ચાહીએ
0: જી.
2: હા તો વાનીઓ પાગી ઓર વિશેષ કરકે જો જે કીડા મકોડા જો ફસલ નષ્ટ કરે ની કોઈ અંડા સમાપ્ત નહીં હોય.
0: અચ્છા અચ્છા. ઓર
2: દૂસરી વાત એ હે કે ગેરી જુતાઈ કરવા સે આપણા એની ઓ જો મિટ્ટી કે જો પરત જો કઠોર હોતી જા રહી હે વો બિલકુલ નમી હો જાય તો તાકી વો જો જડા હે પૌધા કી વો નીચે તક જા સકે.
0: બિલકુલ.
1: તો કેશુરામજી થોડો સો માં કે તાઈ આ જાણકારી દો કે ભાઈ યો ફસલ અવશેષ જો છે.
2: હા હા.
1: ઉ કઈ હોય છે
2: ફસલ અવશેષ? યો હોય કે જબ અપન કોઈ ભી ફસલ તૈયાર કરા મશીન કે દ્વારા તો ફસલ તો એક તરફ આ જાય ઓર અવશેષ દૂસરી તરફ ભૂસા જણી આપણો ભૂસો ખા હે ને. તો ઉ જો ભૂસો હે દો તીન ઉપયોગ ઉનકા આપણ કર સકા. એક તો બહુ સારી જો ફસલ કો અવશેષ હે વો જાનવર આસાની સે ખા સકે યાની જાનવર કો એક તરફ સે મુખ્ય ભોજન હોવે તો ઉની ઇકઠો કરકે ઓર ઘર મેં ઇકઠો કર લો તો જાનવર ખિલાવા કે કામ માં આ જાય. કુછ ફસલ અવશેષ અશો રહે કે યદિ આપણે પાસે જાનવર કમ હે ઓર અવશેષ જ્યાદા હે તો ખેત મેં હી ઉની એક જગહ ઇકઠો કર લો. તો એક બરસાત કે બાદ યદિ અપન ઉની જો હે ઓર ખેત મેં મિલા દો. એક દૂસરો તરીકો યે હે કે જબ વો જો ફસલ અવશેષ હે ઉની ખેત કે અંદર બિખેર દો તો ઉમે આપણે ખેત કે અંદર ઉપજાવતા ભી ઉત્પાદન ભી બઢેગા ઓર કાર્બન કી માત્રા મિટ્ટી કે અંદર બઢ જાયે.
1: હા લેકિન કઈ બાર આપણે દેખા છા કે બહોત સારા કિસાન જો છે ફસલ અવશેષ કે તાઈ ખેત મે હી જલા દે છે.
2: ના તો વો ગલત ગલત તરીકા હો
1: તો ઉસુ મૃદા કે તાઈ કઈ નુકસાન હોય છે?
2: મૃદા અભી જેસે માન લો આપણો શરીર હે ઓ શરીર કે અંદર જ્યાદા